0: મિસેજી મિસેજી કમ રાજી આ બધા પ્રોગ્રામ મિસેજી દે કમ દે આ જોડો માં ખજી ખુદા કે નમખી સોંગ તરફ તે તલ પકાર દે અંકલ
1: સોંગ ઓગોર કન ખા
0: ખજી ખા નો સોંગ દસ કમ યો દે ચા પ્લે કો દગ સોંગ પ્લે કો અંકલ દાદા ફયાઝ ખશકી પર આવાજ દે નો દગ પ્લે કો ځکه چې فیاض خشکی आवाज چې کوم دی کنه هغه د ډیر وخت نه بعد زه د پروګرام سره جوړوم او چې بس پلیشن نو پسته پته لګي چې واقعي دغه دی کنه دی کنه فیاض خشکی دی کنه دغه دی شاه فاروق دی
2: زمکه غرونا ستا ان جګړه غټره واپس راځي به تاسو سره کوم شپلګو زلستر